96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

0: બરાબર 6:30 ચિંતનાત્મક લઘુ શ્રેણી અમૃતધારા.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે યાત્રા, જેના વક્તા છે પીએમ જોશી.
2: યાત્રા એટલે એક પ્રકારે ખાસ તીર્થ અથવા તો વિશિષ્ટ સાર્થક હેતુ માટેનો પ્રવાસ. એને માટેનો સુંદર શબ્દ છે અંગ્રેજીમાં પિલગ્રિમેજ. યાત્રા માટેનો હેતુ શુદ્ધ અને સાત્વિક હોવો જરૂરી. દાખલા તરીકે સંત વિનોબા પ્રેરિત ભૂદાન યાત્રા, દાંડી યાત્રા, નર્મદા અમરકંટક યાત્રા, અષાઢી બીજની કૃષ્ણ બળરામ સુભદ્રાની રથયાત્રા, મનુષ્યની જીવન યાત્રા, મક્કા મદીનાની હજ યાત્રા, ચારધામ યાત્રા, વાચન યાત્રા, અવકાશ યાત્રા અને સ્મશાન યાત્રા પણ. દરેક યાત્રાનું એક યા બીજા પ્રકારે ખાસ મહત્વ છે. તેમાં જોડાનાર યાત્રીઓ ખાસ લાભાર્થીઓ શ્રેયાર્થીઓ ગણાય છે. તેઓ સ્વેચ્છાએ પૂરા આત્મીય ભાવથી યાત્રામાં જોડાય છે અને તે કરીને તેમાં કોઈ જ સંઘર્ષ કે નુકસાનીને અવકાશ નથી. યાત્રીઓમાં ભાથું યાત્રાના પ્રકાર પર આધાર રાખે છે. ભાથું એટલે યાત્રામાં જોડાતી વખતની તૈયારીની સજ્જતા, તેમજ ભાથું એટલે યાત્રા પૂરી થયેથી મળવાપાત્ર અને મળેલ સ્વાનુભવ અને પરિણામ. મનુષ્યની જીવન યાત્રાનો ઉદ્દેશ કેવો રહેશે તેનો આધાર મુખ્યત્વે તેની માન્યતા પર રહે છે. માનવ જીવન યાત્રા પુસ્તિકાના લેખક સ્વામી રાજર્ષિ મુનિ મલાવ આ બાબતે જણાવે છે કે પરમાત્મા અને સંસાર સત્ય છે કે મિથ્યા છે એ વિશેની જેવી જેની માન્યતા તેવી તે મનુષ્યની જીવન યાત્રા. બ્રહ્મ સત્ય જગન મિથ્યા માન્યતા ધરાવનારા મનુષ્યોની જીવનયાત્રા આધ્યાત્મિક યાત્રા બની રહે છે. એવા મનુષ્યો સાચા સાધકો કે સંતો બની શકે છે. માનવીની જીવનયાત્રા અમુક સમય કે વર્ષોની મર્યાદા સુધી જ ચાલે છે. અર્થાત જીવનના શ્વાસોચ્છવાસની સંખ્યા સુનિશ્ચિત થયેલી છે અને ત્યારે જિંદગીનો સમય વેડફો નહીં. માનવ જીવન યાત્રા બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાંથી પસાર થાય છે. તે સંબંધમાં સ્મૃતિશાસ્ત્ર સૂચવે છે કે શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ યૌવને પુરુષાર્થ

विद्यार्थिनां वार्धक्ये मुनिवृत्तिनां योगे नान्ते तनुज्यम। मानव जीवन यात्रा सार्थक बनावा माटेनु आ सुंदर मार्गदर्शन छे। एना पछीनी छेल्ली यात्रा एटले परधामनी यात्रा। जीवन यात्रा सार्थक त्यारे बनी कहेवाय કે જ્યારે જીવન દરમિયાન અહંકાર રહિત થઈને જઈ શાંતિથી રહેવાય અને અંતે પરમ મુક્તિના એમના પિતા દશરથની વચનબદ્ધતા ભાગ્ય

0: પદ છોડીને વન વિ યાત્રા અને લંકાથી અયોધ્યા સુધીની પુષ્પક વિમાન દ્વારા.
1: તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત પીએમ જોશીને, કે જેમનો વિષય હતો યાત્રા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું.
2: સુનવાતી હૈ રામચરિત માનસ ગાન, આજ ભાગ 267.

0: ભૂલે બિસરે ગીત કાર્યક્રમને આપીએ થોડો વિરામ. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મુખ્યમંત્રી આવકાર્યું. રાજ્યમાં અતિભારે વરસાદ. સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધૂંધવાબંધ વરસાદ. મોડી રાત્રે મુખ્યમંત્રીએ પ્રવર્તમાન વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો. સૈન્ય અને NDRF તેમજ SDRFની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે. ડાંગના મહાલમાંથી 311 બાળકોનું રેસ્ક્યુ. વરસાદના રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ. અને મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે 12 ઓગસ્ટ સુધી નોંધણી. સમાચાર વિગતવાર. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026 અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, આ બિલનું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકાર પણ મેરિટ ફર્સ્ટના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
2: જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટેનું સુધારા વિધેયક 2026 સંસદમાં પસાર થયું છે. હવે પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે વધુ કડક સજા, વધુ કડક દંડ અને વધુ અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત થશે. કેન્દ્ર સરકારે પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા માટેનું મજબૂત કાનૂની માળખું તૈયાર કર્યું છે.
1: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધૂંધવાબંધ વરસાદ વરસ્યો. આ ઉપરાંત તાપીના ડોલવણ અને ખેડાના વસોમાં 16.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. બોટાદ અને સુરેન્દ્રનગરમાં ગઈકાલથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જામનગરમાં મોડી સાંજે વરસાદ પડ્યો. કચ્છ જિલ્લામાં સરેરાશ 2.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ભુજમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ છે. પંચમહાલમાં પણ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આણંદમાં ભારે વરસાદને કારણે ઠેકઠેકાણે અનેક વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ છે. પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતા નવસારી અને સુરતને જોડતો માર્ગ બંધ કરાયો છે. અમરેલીમાં જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જિલ્લામાં ધાતરવાડી 1 ડેમ ઓવરફ્લો થતાં કાંઠાના ગામોને લોકોને સાવચેત કરાયા છે. દરમિયાન કાયદા અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં ફાયર સ્ટેશનની મુલાકાત લઈ આપત્તિ વ્યવસ્થાપન માટે ઉપલબ્ધ સાધનો, સંસાધનો અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. ડેમની સ્થિતિની વાત કરીએ તો ભારે વરસાદને કારણે પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની હાલની સપાટી 129.85 મીટરે પહોંચી છે. છોટાઉદેપુરમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે સુખી જળાશયનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ભાવનગરનો શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો થતાં 18 ગામોને ચેતવણી આપવામાં આવી છે. ડાંગમાં ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક માર્ગો પર ઓવરટોપિંગને કારણે બંધ કરાયા છે. તાપી જિલ્લામાં પૂર્ણા, અંબિકા, ઓલણ નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થતાં કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે મોડી રાત્રે SCOCની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા. રાજ્યના 10 જિલ્લામાં આજે રેડ એલર્ટની સંભાવનાને પગલે આગલી રાત્રે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપી. અમદાવાદ, નવસારી અને સુરતમાં 2-2 આર્મીની કોલમ જરૂર જણાય તંત્રની મદદ માટે તૈનાત કરાઈ છે. જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા આર્મીને મોકલાય છે. આ વખતે સમગ્ર તંત્રના આગવા સાવચેતીપૂર્ણ આયોજનને પરિણામે 16,500થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા અને 41 લોકોને રેસ્ક્યુ કરાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો 61.50% વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત થયું છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

0: છે. આણંદમાં ભારે વરસાદ વચ્ચે બોરસદ ચોકડી નજીક ત્રણ બાળકો ખુલ્લા કાંસના નાળામાં પડતા 11 વર્ષની એક બાળકીનું મોત થયું છે, જ્યારે સ્થાનિક લોકો અને પોલીસ જવાનોની તાત્કાલિક કામગીરીને કારણે 2 બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા. ડાંગના સુબીર તાલુકામાં મહાલની એકલવ્ય શાળામાં પાણી ભરાઈ જતા અગમચેતીના ભાગરૂપે 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર કરાયું. વલસાડમાં બંદર રોડ પાસે ઓરંગા નદીના બ્રિજ પર પૂરના પાણીમાં ફસાયેલા 3 યુવકને ફાયરની ટીમ દ્વારા બચાવી લેવાયા. ભરૂચમાં કીમ નદીમાં પાણીની સતત વધતી જળસપાટીને કારણે વાલિયાના 7 અને હાંસોટ તાલુકાના 12 ગામોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ. ઓરંગા નદીનું જળસ્તર વધતા વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા. નવસારીમાં ભારે વરસાદને પગલે 90 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું હોવાનું જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું.
1: અત્યાર સુધી તંત્ર તરફથી 4190 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યું છે. તેમાંથી અંદાજે 700 લોકો શેલ્ટર હોમ્સમાં છે. અત્યાર સુધી માનવીય સંવેદનશીલતા દાખવીને અમે 34 સગર્ભા બહેનોને પણ શિફ્ટ કર્યું છે અને પ્રાથમિકતાના ધોરણે દિવ્યાંગોને, સિનિયર સિટીઝન્સને અને સગર્ભા બહેનોને શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં અત્યારે 3 SDRFની ટીમ, 1 NDRF અને 1 આર્મીનું કોલમને પણ સ્ટેન્ડબાય રાખી લેવામાં આવ્યું છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ IIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ IIR News_ABADને ફોલો કરશો. સુરત જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી 70 સભ્યોની ભારતીય સેનાની ટુકડી સુરત આવી પહોંચી છે. અધિકારીઓએ દબાણ નીચાણવાળા વિસ્તારમાં રૂમોરૂ મુલાકાત લઈ સ્થાનિકોને સુરક્ષિત સ્થળાંતર કરવા સમજાવવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં વરસાદની આગાહીને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ હોવાનું કલેક્ટર PB પંડ્યાએ જણાવ્યું હતું.
2: જામનગર જિલ્લામાં 12 જેટલી બોટો તૈનાત રાખવામાં આવેલી છે, જેથી કરીને કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં આપણે જરૂરત પડે તો આ બોટોનો ઉપયોગ કરી શકાય. નીચાણવાળા વિસ્તારોને પણ વહીવટી તંત્ર વતી હું અપીલ કરું છું કે તેઓ સુરક્ષિત સ્થળે શિફ્ટ થઈ જાય, જેથી કરીને પાણી ભરાવાના કિસ્સામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ આપણે નિવારી શકીએ.
0: અમદાવાદમાં વિરમગામ, ધોલેરા, માંડલ સહિત વિવિધ તાલુકામાં અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ પાણીના નિકાલ, પાળાના સમારકામ અને બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 1 ટીમ, જ્યારે છોટાઉદેપુરમાં 1 ટીમ તૈનાત કરાઈ છે. સાબરકાંઠામાં ભારે વરસાદની સ્થિતિને પગલે પોલીસ તંત્ર એલર્ટ પર છે. નાગરિકોને સાવચેતી રાખવા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે અપીલ કરી હતી. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવના જણાવ્યા અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. હાલમાં સક્રિય ડીપ ડિપ્રેશનની તીવ્રતા ઘટીને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આજે ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
3: ટેબલ के लिए भी एस्टिमेटेड रेडी रेन पर की वार्निंग डिजास्टर रीजन में है और साथ ही सरागा रुद्रेश्वरी के लिए है और डे 3 के लिए हैवी रेन पर की वार्निंग है गुजरात रीजन में और साथ ही सरागा कच्छ रीजन में. और थंडरस्टॉर्म की बात करेंगे तो एंटायर गुजरात कोस्ट के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 40-50 किलोमीटर/आवर के आसपास थंडरस्टॉर्म के टाइम विंड रहने का पूर्वानुमान.
0: રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિને કારણે તકેદારીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, અમરેલી અને સુરત સહિતના જિલ્લાઓમાં શાળા, કોલેજ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં પણ શાળા કોલેજો બંધ રાખવા માટેની જાહેરાત કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ દ્વારા કરાઈ હતી.
4: રાજકોટમાં અભિષેક બારિશની પ્રિકોશન્સને ધ્યાનમાં રાખતે હુએ કલ શનિવાર કો જિલ્લે કે તમામ સ્કૂલ્સ, નિજી ઓર સરકારી કોલેજેસ, નિજી ઓર સરકારી તથા આંગણવાડી જે હૈ વો શૈક્ષણિક કાર્યો કે લિયે બંધ રહેંગે. જબ તક યે ફોરકાસ્ટ જો હૈ હેવી ટુ વેરી હેવી રેનફોલ જો હૈ વો સમાપ્ત નહીં હો, તબ તક લોગ અનનેસેસરી જો ભી આના જાના હૈ ઉસકો ટાલેં.
0: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની 12મી ઓગસ્ટ સુધી પિન વિતરણ અને નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોંધણી બાદ વિદ્યાર્થીઓ 3-13 ઓગસ્ટ સુધી સહાય કેન્દ્રમાં જઈને પોતાના દસ્તાવેજોની ચકાસણી કરાવી શકે છે. ચાલુ વર્ષે 300 બેઠકોના વધારા સાથે કુલ 7500 બેઠકો પર પ્રવેશ અપાશે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ આ રવિવારે યોજાશે નહીં. આગામી 2 દિવસ ભારે વરસાદને કારણે આવતીકાલે યોજાનારો સામૂહિક સ્વચ્છતા કાર્યક્રમ સાવચેતીના પગલારૂપે રાજ્યભરમાં મુલતવી રાખવામાં આવ્યો છે. રાજ્યમાં આજે યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ છે. ઉમેદવારોની વિવિધ માધ્યમો દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાને રાખીને આ પરીક્ષા મોકૂફ રખાઈ છે. સંબંધિત પરીક્ષા

0: હવે આગામી 9 ઓગસ્ટે યોજાશે. આ સાથે આવતીકાલે યોજાનારી ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા પણ મોકૂફ રખાઈ છે. ગીર સોમનાથમાં કાજલી ખાતે જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓની એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ, જેમાં ગુણવત્તાયુક્ત ગ્રામ પંચાયત વિકાસ આયોજન અને ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મુખ્યમંત્રીએ આવકાર્યું. રાજ્યમાં અતિભારે વરસાદ, સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધોધવા બંધ વરસાદ. મોડી રાત્રે મુખ્યમંત્રીએ પ્રવર્તમાન વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો. સૈન્ય અને NDRF તેમજ SDRFની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે. ડાંગના મહાલમાંથી 311 બાળકોનું રેસ્ક્યુ. વરસાદના રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ અને મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે 12 ઓગસ્ટ સુધી નોંધણી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ફરી જોડાઈએ કાર્યક્રમ ભૂલે વિસરે ગીત સાથે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 18,000 કરોડના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામને પદભાર સંભાળવા બદલ અભિનંદન અને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી. ભારતે જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે તેવો પુનરોચ્ચાર કર્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર બીજા હુમલા માટે સૈન્યને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો. ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષસિંહે જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા. ભારત 5 સુવર્ણ 12 રજત અને 6 કાંસ્યચંદ્રકો સાથે 10મા સ્થાને. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને કર્ણાટકની એક દિવસની મુલાકાતે જશે. શ્રી મોદી સૌપ્રથમ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં ભોગાપુરમ ખાતે આશરે 18,000 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ભોગાપુરમ ખાતે 5,600 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદ્ઘાટન કરશે. આ હવાઈ મથક આંધ્રપ્રદેશમાં હવાઈ જોડાણને મજબૂત બનાવશે, જેનાથી પ્રવાસન, વેપાર, રોકાણ અને રોજગાર સર્જનને વેગ મળશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: પ્રધાનમંત્રી વિશાખાપટ્ટનમ મેં 460 કરોડ રૂપિયા સે અધિક કે નિવેશ સે વિકસિત કી જા રહી ASIP સેમિકન્ડક્ટર પરિયોજના કી આધારશિલા રખેંગે. શ્રી મોદી કુર્નૂલ 4 નવીકરણીય ઉર્જા ક્ષેત્ર કે એકીકરણ કે લીએ 4.5 ગીગાવોટ ક્ષમતા વાલે ટ્રાન્સમિશન સિસ્ટમ કે પ્રથમ ચરણ કી આધારશિલા ભી રખેંગે. ઇસે પાવર ગ્રીડ દ્વારા એક વિશેષ પ્રયોજન વાહન દ્વારા લગભગ 5,550 કરોડ રૂપિયા કે નિવેશ સે કાર્યાન્વિત કિયા જા રહા હૈ. પ્રધાનમંત્રી લગભગ 3,550 કરોડ રૂપિયા કી લાગત સે કાર્યાન્વિત કુર્નૂલ પવન ઉર્જા क्षेत्र और सौर ऊर्जा क्षेत्र भाग ए और भाग बी के लिए ट्रांसमिशन सिस्टम का भी उद्घाटन करेंगे. वे अनंतपुरम में 2,500 मेगावाट और कुर्नूल में 1,000 मेगावाट के सौर ऊर्जा क्षेत्रों के लिए पावरग्रिड द्वारा 800 करोड़ रुपए से अधिक की लागत के कार्यान्वित ट्रांसमिशन सिस्टम का भी उद्घाटन करेंगे. विजयवाड़ा से अलू मुरली की रिपोर्ट के साथ समाचार कक्ष से शक्ति सिंह.
0: શ્રી મોદી 1,880 કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે. આંધ્રપ્રદેશ બાદ પ્રધાનમંત્રી કર્ણાટકના મૈસૂર જશે, જ્યાં તેઓ સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેક સ્મારકનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
2: प्रधानमंत्री द्वारा आज उद्घाटन किए जाने वाले विवेका स्मारक स्वामी विवेकानंद के विचार और सिद्धांत के प्रचार कार्य के लिए बनाया गया है. 75 स्क्वायर फीट में फैले इस स्मारक के साथ 4D एक्सपीरियंस सेंटर, प्रदर्शनी स्थान, एम्फीथिएटर, पाठशाला, कॉन्फ्रेंस हॉल, ग्रंथालय, ध्यान और योगा केंद्र भी बनाया गया है. श्री रामकृष्ण आश्रम के ओर से यहाँ शिक्षा के साथ युवाओं को प्रोत्साहित करने के कार्यक्रम आयोजित किए जाने वाले है. सुधींद्र, आकाशवाणी समाचार, બેંગળુરુ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામ સાથે વાત કરી હતી અને તેમને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા. ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની વાતચીત દરમિયાન બંને નેતાઓ ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ, સુરક્ષા, સ્વચ્છ ઉર્જા, શિક્ષણ અને લોકોથી લોકોના સંબંધો જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા અને ભારત યુકે વ્યાપાર વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા સંમત થયા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો તાજેતરમાં અમલમાં મુકાયેલા ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર દ્વારા રજૂ કરાયેલા વેપાર અને રોકાણ

0: ની તકોનો સંપૂર્ણ લાભ લેવા માટે પણ સાથે મળીને કામ કરશે. પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રીને સફળ કાર્યકાળની શુભેચ્છા પણ પાઠવી હતી. મંત્રીમંડળે 2026-27 થી 2030-31ના સમયગાળા માટે 36,441 કરોડ રૂપિયાના સંયુક્ત ખર્ચ સાથે ખેલો ઇન્ડિયા યોજના અને રાષ્ટ્રીય રમતગમત ફેડરેશનોને સહાય વધારવાની મંજૂરી આપી છે. ગઈકાલે પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ નિર્ણય યુવા વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે રમતગમત પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં થયેલી ચૂંટણીઓ પાકિસ્તાની સત્તા સામેના લોકોના તીવ્ર રોષનો પુરાવો છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર દમન ચાલુ રાખે છે.
1: पिछले कुछ दिनों में पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में शांतिपूर्ण नागरिकों के खिलाफ लगातार निर्मम बल रूथलेस फोर्स का इस्तेमाल कर रहा है और इस सख्त कार्रवाई में 40 से ज्यादा लोगों की मौत हुई है और कई एक और लोग घायल हुए हैं. एक हिंसक शासन का सामना करते हुए वहां के लोगों ने अंतर्राष्ट्रीय संगठन से गैर कानूनी हत्याओं की स्वतंत्र जांच की मांग की है. हम आग्रह करते हैं कि अंतर्राष्ट्रीय समुदाय को पाकिस्तान की हरकतों की बारीकी से जांच करनी चाहिए और उसके अत्याचारों के लिए जवाबदेह જાના.
0: શ્રી જયસ્વાલે પુનરોચ્ચાર કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે. રશિયન સૈન્યમાં સેવા આપતા ભારતીય નાગરિકો અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે અત્યાર સુધીમાં 139 ભારતીયોને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે. એમવી એજીવી રેગરર જહાજ પર થયેલા હુમલા અંગે તેમણે જણાવ્યું હતું કે 4 ભારતીયો તેમાં સવાર હતા, તેમાંથી 2 સુરક્ષિત છે જ્યારે 2 હજુ પણ ગુમ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abad ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર બીજા હુમલા માટે સૈન્યને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રસ્તાવિત કાર્યવાહીનો હેતુ ઈરાનને શરણાગતિ માટે દબાણ કરવાનો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સાથેની રાજદ્વારી વાતચીત પર સવાલ ઉઠાવ્યા અને જોર્ડનમાં અમેરિકાના લશ્કરી થાણા પર હુમલા બાદ મજબૂત લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ આ અહેવાલો આવ્યા છે. બીજા એક અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકા ઈરાની ઉર્જા સુવિધાઓ જેવા પાવર સ્ટેશન અને ઓઇલ રિફાઇનરીઓ પર હુમલો કરવાનું વિચારી રહ્યું છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષે સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા વધારી છે. ત્યારબાદ ઈરાને હર્મુઝ સમુદ્રદુની બંધ કરી દીધું હતું, જેના કારણે ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને ખાતરનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે સાંજે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાતચીત કરતા પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. ડોક્ટર જયશંકરે કહ્યું કે વાણિજ્યિક જહાજો અને ખલાસીઓ પર કોઈપણ જાતના હુમલા થવા જોઈએ નહીં. ભારત કોઈપણ પક્ષ દ્વારા આવા કોઈપણ હુમલાની ટીકા કરે છે. ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે પોતપોતાના વજન જૂથમાં જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા. અસ્મિતાએ મહિલાની 48 કિલોગ્રામ અને હર્ષ સિંહે પુરુષોની 60 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો. ભારતીય બોક્સર પ્રીતિએ મહિલાઓની 54 કિલોગ્રામ વર્ગમાં સેમિફાઇનલમાં ઝામ્બિયાની કેથરીનને હરાવી તો જાસ્મીને 57 અને અરુંધતી ચૌધરી 70 કિલોગ્રામ વજય જૂથની ફાઇનલમાં પહોંચી છે. અંકુશ પંગાલે પુરુષોની 80 કિલોગ્રામ જૂથની સેમિફાઇનલમાં કેનેડાના જોશુઆ ઓફોરીને હરાવ્યો. જદુમણી સિંહે પુરુષોની 55 કિલોગ્રામ વર્ગમાં હુસેબનીને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારત અત્યાર સુધીમાં સ્પર્ધામાં 5 સુવર્ણ, 12 રજત અને 6 કાંસ્યચંદ્રકો એમ કુલ 23 ચંદ્રકો સાથે 10મા સ્થાને છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના અખબારોની હેડલાઇનમાં ગુજરાતમાં અતિભારે વરસાદ અને પીએમ કિસાન યોજનાની મુદ્દત લંબાવાઈ સહિતના સમાચારો વાંચવા મળી રહ્યા છે. નવગુજરાત સમયની હેડલાઇન છે, દક્ષિણ મધ્ય ગુજરાતમાં અતિવૃષ્ટિ, અંબિકામાં 20.28 ઇંચ. અમદાવાદના આકાશમાં વરસાદી વાદળોનો મહાસાગર આ સમાચારને તસવીર સાથે દિવ્ય ભાસ્કરે પહેલા પાને પ્રકાશિત કર્યા છે. સંદેશની હેડલાઇન છે, પીએમ

0: કિસાન યોજના 2030-31 સુધી લંબાવાઈ.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 18,000 કરોડના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામને પદભાર સંભાળવા બદલ અભિનંદન અને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી. ભારતે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે તેવો પુનરોચ્ચાર કર્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર બીજા હુમલા માટે સૈન્યને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો અને ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષસિંહે જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા. ભારત 5 સુવર્ણ 12 રજત અને 6 કાંસ્યચંદ્રકો સાથે 10મા સ્થાને. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પર
2: ચિત્રલોક, 9:30 આજ કે ફનકાર, 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 10:30 ધૂમ મસ્તી ધૂમ, 11:02 કાર્યક્રમ દિલ સે, 11:30 તરન્નુમ, 12:05 યાદો કી મહેફિલ, 1 સુરીલા સફર, 2 ત્રિવેણી કાર્યક્રમ, 2:35 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી શકશો, 3 મન ચાહે ગીત, 3:30 નાટ્ય તરંગ ડ્રામા, 4 પિટારા, 5 સરગમ કાર્યક્રમ, 5:30 સુરીલી સાંજ, 6 સુરીલા સફર, 7 જય માલા કાર્યક્રમ, 8 હવામહલ, 8:15 ચિત્રલોક ગાને નહીં જમાને કે, રાત્રિના 9 કાર્યક્રમ આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત. તો આ હતા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.
3: પીએમ જય અબ ગરીબો કે જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: નકલી ઓફર્સ થી સાવધાન.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે PM સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. PM સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
4: હર ઘર સૂર્યઘર.
5: એક પ્રકાર થી PM જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: 55 पर कॉल करो।
1: શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 8 વાગે આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સમાચાર પ્રભાત.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455

0: शोध, आलेख और स्वर यूनुस खान, प्रस्तुतकर्ता रमेश गोखले।
1: आज के फनकार।
2: नाइंटी 6.7 FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानू आ अमदावाद केंद्र छे। શ્રોતા મિત્રો, બરાબર 10 વાગે સાંભળશો મુખ્ય સમાચાર।
3: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। રાજ્યમાં અતિભારે વરસાદ, સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધુધવાબંધ વરસાદ। મોડી રાત્રે મુખ્યમંત્રીએ પ્રવર્તમાન વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો। સૈન્ય, NDRF તેમજ SDRFની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે। રાજ્યમાં 16,500થી વધુ લોકોનું સ્થળાંતર। વરસાદના રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ। રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ આ રવિવારે યોજાશે નહીં।

0: રાજ્યમાં આજે યોજાનારી જીપીએસસીની જ્યારે આવતીકાલે યોજાનારી ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા મોકૂફ. ઓડિશામાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર, સામાન્ય જનજીવન ખોરવાયું. પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, કોંકણ, ગોવા, કેરળ અને માહેમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 18,000 કરોડના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પુણેમાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને લોકમાન્ય તિલક સ્મારક રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાલ ગંગાધર તિલકને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી. સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું. જમ્મુ કાશ્મીરના કુલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 1 શ્રમિકનું મોત, 1 ઇજાગ્રસ્ત. યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં 3ના મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત. ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા. ભારત 5 સુવર્ણ, 12 રજત અને 6 કાંસ્યચંદ્રક સાથે 10મા સ્થાને. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ચંદ્રક વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 10:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, સૌપ્રથમ સાંભળીએ આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં ગીત

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ આરતી મુનશીના સ્વરમાં ગીત।

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હમણાં જ આપે સાંભળ્યું મિતાલી સિંઘના સ્વરમાં ગીત. હવે સાંભળીએ વિકિતા મોદીના સ્વરમાં આ ગીત.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.
1: પાપા મેરે આયેંગે ચોકલેટ ખૂબ લાયેંગે, ઘર અભી વો આયેંગે, મેં ઉનસે ખેલૂંગી.

0: 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: હર ઘર સૂર્ય ઘર.
3: શ્રોતા મિત્રો, આજના વાતાવરણનો મિજાજ કંઈક અલગ જ છે. વરુણ દેવ જાણે કન્ફ્યુઝ લાગે છે. થોડી વાર થાય ત્યાં ધોધમાર વરસી પડે અને જેવી તમે છત્રી ખોલો કે ગાયબ. આ અટકી અટકીને વરસતો વરસાદ છે સાહેબ. એ બિલકુલ પેલી અધૂરી લવ સ્ટોરી જેવો છે. આવે ત્યારે ધબકારા વધારી દે અને જાય ત્યારે બસ યાદો મૂકી જાય. ઓફિસે જવા નીકળો ત્યારે નન આવવું પડે એટલે વરસે, અને જેવી ગાડી સાઈડમાં ઊભી રાખો ત્યાં વાદળો પણ સાઈડમાં થઈ જાય. તો આવી જ વાતો સાથે સાંભળીએ હવે પછીનું ગીત, એક દીવાના થા ફિલ્મનું. લિયોન ડિસુઝા અને સુઝેન ટી મેલોનો સ્વર છે, સંગીત એ આર રહેમાનનું.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં સાંભળીએ હવે શાનદાર ફિલ્મ ગીત, સ્વર છે વિશાલ દદલાની અને અનુષા મણીનો, સંગીત અમિત ત્રિવેદીનું અને બોલ અન્વિતા દત્તના.

ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં સાંભળીએ હવે આઈ હેટ લવ સ્ટોરી ફિલ્મનું ગીત. વિશાલ દદલાનીનો સ્વર છે, સંગીત વિશાલ શેખરનું અને બોલ છે કુમારના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ટુ સ્ટેટ્સ ફિલ્મનું ગીત. બેની દયાલનો સ્વર હતો, સંગીત હતું શંકર અહેસાન લોયનો અને બોલ હતા અમિતાભ ભટ્ટાચાર્યના. આ સાથે જ ધૂમ મસી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. બરાબર 11 વાગે સાંભળશો મુખ્ય સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક દરમિયાન કચ્છ, મહેસાણા, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું. 40-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. રાજ્યમાં ધોધમાર વરસાદ. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી 187 તાલુકાઓમાં વરસાદ. સુરેન્દ્રનગરના લખતર અને વઢવાણામાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ. સરદાર સરોવર નર્મદા ડેમમાં આજે 130.56 મીટર સપાટી, કુલ 74.53% જળસંગ્રહ. પાણીની આવક 67,721 ક્યુસેક અને જાવક 635 ક્યુસેક. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 1.21 મીટરનો વધારો. રાજ્યના 206 જળાશયોમાં 49% જેટલો જળસંગ્રહ. રાજ્યના 22 બંધ છલકાતા હાઈ એલર્ટ પર. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64.76% વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 91%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 21% વરસાદ. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે 200થી વધુ હોર્ડિંગ્સ પરથી બેનર ઉતારાયા અને જોખમી સ્ટ્રક્ચર્સ તોડી પડાયા. વરસાદના રેડ એલર્ટ જાહેર કરાયેલ જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ. વડોદરા ડભોઈ માર્ગ પર રાજલી નજીક પાણી ભરાવાથી વાહન વ્યવહાર સ્થગિત. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જતા પ્રવાસીઓએ ખાસ તકેદારી

0: તે રાખવી અનિવાર્ય. બોટાદમાં ખાંભડા સિંચાઈ યોજનાના ડેમમાંથી 1730 ક્યુસેક પાણી છોડાયું. નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્રની અપીલ. ભાવનગરમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવનાથી પીજીવીસીએલ દ્વારા ભાવનગર સર્કલ નીચેના 33 સબ ડિવિઝનમાં વધારાની કુલ 65 ટીમો તૈનાત. રાજકોટના ધોરાજી પાસે ભાદર બે ડેમનો એક દરવાજો, જ્યારે આજી બે ડેમમાં બે દરવાજા ખોલવામાં આવ્યા. આ સાથે નીચાણવાળા ગામોને તકેદારી રાખવા સૂચના અપાઈ. વલસાડ બંદર રોડ ઔરંગા નદીના બ્રિજ પર પૂરના પાણીમાં ફસાયેલા 3 યુવકોનું સફળ રેસ્ક્યુ કરાયું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: પ્રભાત પ્રેમની, સવાર સ્નેહની અને પુકાર પ્રીતની, સાથે મોસમ મોહબ્બતની. 96.7 FM વિવિધ ભારતી પર પ્રસ્તુત છે દિલ સે. તમારી સાથે દિલથી જોડાઈ રહી છે ધ્યાની વ્યાસ. દોસ્તો, ગુડ મોર્નિંગ. આજના દિલસેમાં ખનકતી ચૂડિયો અને રણકતા ગીતો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચાંદની ફિલ્મનું આ ગીત. સ્વર હતો લતા મંગેશકર, સંગીત આપ્યું હતું શિવહરી, ગીતકાર હતા આનંદ બક્ષી. આ ચૂડી માત્ર એક ઘરેણું નથી, જરા આશિકોની નજરથી તો જુઓ, તેમાં સૂરજ, ચાંદ અને સિતારા આ બધું જ દેખાય. જુઓ તો ખરા ચૂડીની લાંબી સફર, ધરતી પર પ્રિયતમના હાથમાંથી આસમાનમાં ઉડીને ચાંદનો ટુકડો બની ગઈ છે.

મિત્રો, એક પ્રિયતમા માટે ચૂડી એ માત્ર શૃંગારની વસ્તુ નથી, તેના જીવનનું સૌભાગ્ય અને મનમિતના સૌભાગ્યની નિશાની છે. પગમાં ઝાંઝર, કપાળ પર ચાંદલો અને હાથમાં રણકતી ચૂડીઓ, કદાચ વરસાદની આ ઋતુમાં ટપકતા બિંદુઓનો અવાજ ચૂડીના રણકારથી વધુ વેગવંતો અને જોમવંતો બની જાય છે.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સનમ બેવફા ફિલ્મનું આ ગીત. સ્વર હતો લતા મંગેશકર, સંગીતકાર મહેશ કિશોર, ગીતકાર સાવન કુમાર. 96.7 FM દિલ સે કાર્યક્રમમાં આજે ખનખનતી ચૂડીઓને ખનકાવતા ગીતો.

આપે સાંભળ્યું યસ બોસ ફિલ્મનું આ ગીત. સ્વર હતો ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક, સંગીતકાર જતીન લલિત, ગીતકાર જાવેદ અખ્તર. મિત્રો, ચૂડી તહેવારનો, પ્રસંગનો વ્યવહાર સાચવે છે, ખાનદાની પરંપરાનું પ્રતીક બની હાથની શોભા વધારે છે. આનાથી વધારે બીજું શું જોઈએ? આ ગીતો આજના દિવસે તમારી કાનોમાં ગુંજતા રહે અને ચૂડીનો રણકાર પણ. તો હવે હું ધ્યાની વ્યાસ રજા લઈશ, પણ તમે રહેજો તૈયાર તરન્નુમ માટે.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ. મિત્રો, આજે 1 ઓગસ્ટ. સિને જગતની મશહૂર અભિનેત્રી, જે ટ્રેજેડી ક્વિનના ઉપનામથી વધુ જાણીતા હતા, તેમની જન્મજયંતી છે. ચાહકોને તો યાદ જ હશે કે આજે અભિનેત્રી મીના કુમારીનો જન્મદિવસ છે. તરન્નુમમાં આપણે મીના કુમારીને સ્વરાંજલિ આપીએ. બાળ કલાકારથી શરૂ થયેલી આ નાનકડી દાસ્તાને ફિલ્મ જગતને 33 વર્ષ આપ્યા અને એક અમર ઇતિહાસી દાસ્તાના ચાહકો માટે મૂકી ગયા.

0: ફિલ્મ હતી દિલ અપના ઔર પ્રીત પરાઈ, સ્વર હતો લતા મંગેશકર, સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર શૈલેન્દ્ર. પહેલી ઓગસ્ટ 1933માં મીનાજીનો જન્મ દાદર મુંબઈમાં થયો. મૂળ નામ મહાજબીન બાનુ, પછીથી મીના કુમારી અને પછી ટ્રેજરી ક્વીન તરીકે મશહૂર થયા. લગભગ 90થી વધુ ફિલ્મોમાં મીના કુમારીએ દર્દ, પ્રેમ, ભક્તિ, વિરહ અને જિંદગીની ભાવનાઓને આબેહૂબ રજૂ કરી.
1: દેખ લિયા કહાં રહેતા હું, જહાં મૌત જિંદગી પર હસતી હૈ.
2: વો દિન દૂર નહીં દીપક, જબ જિંદગી મૌત પર હસેગી.
1: લેકિન કબ, કૈસે?
2: માલૂમ નહીં. ચલો મુઝે ઘર પહોંચા દો.

લતા મંગેશકરના સ્વરમાં હમણાં જ આપે સાંભળ્યું ફિલ્મ આરતીનું આ ગીત. સંગીતકાર રોશન, ગીતકાર મજરૂહ સુલતાનપુરી. 1952માં ફિલ્મ બૈજુ બાવરાએ તેમને સફળતા અને લોકપ્રિયતા અપાવી. આ ઉપરાંત દો વિધા જમીન, ફૂટપાથ, દાના પાણી, બદનામ, પાકીઝા, બંદિશ, એક હી રાસ્તા, શરારત, પ્યાર કા સાગર જેવી સુપરહિટ ફિલ્મોથી મીના કુમારીએ ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ સાધના મેળવી.

ફિલ્મ હતી દિલ એક મંદિર, સ્વર હતો લતા મંગેશકર, સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર શૈલેન્દ્ર. 1954માં ફિલ્મ બૈજુ બાવરા માટે, 1955માં ફિલ્મ પરણીતા, 1963માં સાહેબ બીબી ઓર ગુલામ અને 1966માં ફિલ્મ કાજલ માટે મીના કુમારીને ફિલ્મ ફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

ફિલ્મ પાકિઝાના ગીત વગર મીનાજીને અપાયેલી સ્વરાંજલિ કદાચ અધૂરી ગણાય. તો ચાલો સાંભળીએ પાકિઝા ફિલ્મનું ગીત. સ્વર મોહમ્મદ રફી અને લતા મંગેશકર, સંગીતકાર ગુલામ મોહમ્મદ, ગીતકાર કૈફી આઝમી.

પાકિઝાના રિલીઝના 3 અઠવાડિયા બાદ 28 માર્ચ 1972માં ગંભીર બીમારીને કારણે માત્ર 38 વર્ષની ટૂંકી જીવનયાત્રાને પૂરી કરી સિને જગતનો આ સિતારો ચાંદ પાસે પહોંચીને સિતારાઓની વચ્ચે ખોવાઈ ગયો. મીના કુમારીને લાખો ચાહકો અને વિવિધ ભારતી પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ. તે સાથે મિત્રો, આજે આપણા મશહૂર સ્વતંત્ર સેનાની અને રાજશ્રી પુરુષોત્તમ દાસ ટંડનની પણ જન્મજયંતિ છે. સવિને

અવજ્ઞા આંદોલન, બિહાર કિસાન આંદોલનમાં તેમણે ભાગ લીધો. તેઓ હિન્દી ભાષાના અનન્ય સેવક, કર્મનિષ્ઠ પત્રકાર અને તેજસ્વી વક્તા સાથે સમાજ સુધારક પણ હતા. આકાશવાણી પરિવાર તરફથી પુરુષોત્તમ દાસ ટંડનને જન્મ જયંતિ પર સાદર નમન. તો આ સાથે આજનો તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું. ધ્યાની વ્યાસના નમસ્કાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજ્યના 206 જળાશયોમાં 49% જેટલો જળસંગ્રહ, રાજ્યના 22 બંધ છલકાતા હાઈ એલર્ટ પર. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64.76% વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 91%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 21% વરસાદ. રાજ્યના વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી 62,657 લોકોનું સ્થળાંતર અને 9,610 લોકોનું રેસ્ક્યુ કરાયું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફની 17, એસડીઆરએફની 33 અને આર્મીની 6 ટુકડીઓ બચાવ અને રાહત કામગીરી માટે તૈનાત. વરસાદના પાણીને કારણે 6 સ્ટેટ હાઇવે સહિત 720 રસ્તાઓ અવરજવર માટે બંધ કરાયા. 193 રૂટની 857 ટ્રીપ તકેદારીના ભાગરૂપે બંધ કરાઈ. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના મોટાવાંટ અને રાજવાસણાના નીચાણવાળા વિસ્તારમાંથી 49 લોકોને સલામત સ્થળે ખસેડાયા. સુરેન્દ્રનગરના નાયકા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત કરાયા. ભાવનગર જિલ્લામાં 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 3 ઇંચ વરસાદ. પાલીતાણામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ. જિલ્લાનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 415.3 મિલીમીટર થયો. રાજકોટના ધોરાજીના ભાદરબે ડેમનો 1 દરવાજો ખોલાયો. નદીપટમાં અવરજવર નહીં કરવા એલર્ટ. હેઠવાસના વિવિધ ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના જાહેર કરાઈ. સુરેન્દ્રનગરમાં મૂડી તાલુકાનો નાયકા ડેમ 100% જેટલો ભરાતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને તેની આસપાસના વિસ્તારોમાં અવરજવર ન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો. વાંસળ ડેમ ઓવરફ્લો થતાં ચુડા અને ગોખરવાળા ગામના લોકોને સાવચેત રહેવા તાકીદ. મચ્છુ 2 ડેમ 100% ભરાતા હાઈ એલર્ટ. 4 દરવાજા 6 ફૂટ ખોલાશે. મોરબી શહેર સહિત 32 ગામોને સાવચેત રહેવા તંત્રનો અનુરોધ. મોરબી જિલ્લામાં ગોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા

0: જ ક્યારેય કોઝવે બંધ, તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા નાગરિકોને અનુરોધ. આજના વિશ્વ લંગ કેન્સર દિવસ નિમિત્તે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તમાકુ છોડો ફેફસા બચાવવાનો સંદેશ આપ્યો. આ હતા ત્યાં સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યો છે 96.7 FM વિવિધ ભારતી. પ્રસ્તુત છે ઝરોખા, અમારા આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. હમણાં બરાબર 12:05 યાદો કી મહેફિલ, સુરીલા સફર 1:00, બપોરે 2:00 ત્રિવેણી, ગુજરાતી ગીતો અંતર્ગત સુગમ સંગીત 2:35. ત્રણ વાગે મંચાહે ગીત, 3:30 નાટ્ય તરંગ, બપોરે 4:00 પિટારા, સાંજે 5:00 હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સરગમમાં.

5:30 સુરીલી સાંજમાં ગુજરાતી ગીતો, સાંજે 6 વાગે સુરીલા સફર, સાંજે 7 વાગે વિશેષ જયમાલા સેલિબ્રિટી સ્પેશિયલ. દૈનિક કાર્યક્રમ હવામહેલ રાત્રે 8 વાગે, 8:20 ચિત્રલોક, 9 વાગે કાર્યક્રમ આપકે લીએ. ફિલ્મ સંગીત બરાબર રાત્રે 9:30, રાત્રે 10 વાગે છાયા ગીત, અને આજના પ્રસારણની અંતિમ ભેટ રાત્રે 10:30 ઢળતી જાય રાત. તો મિત્રો, આ હતી રૂપરેખા અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: आइए अब सुनते हैं कार्यक्रम यादों की महफिल.

0: सुमन कल्याणपुर और सखियों को आपने सुना फिल्म पूर्णिमा में। भरत व्यास के बोलों को सुर में ढाला कल्याण जी आनंद जी ने। विविध भारती से आप सुन रहे हैं कार्यक्रम यादों की महफिल।
1: વધુ ગ્રાહકો એ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો, તમે લગાવ્યું કે નહીં?
2: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા, પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા। UGVCL મહેસાણા।

0: 16 લાખ થી વધુ ગ્રાહકો એ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસા નું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.

0: લાખ થી વધુ ગ્રાહકો એ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા. 16 લાખ થી વધુ ગ્રાહકો એ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.

0: चुप रहूंगी। इस फिल्म का गीत था लता मंगेशकर मोहम्मद रफी का गाया, राजेंद्र कृष्ण के बोल थे, चित्रगुप्त का संगीत था। यादों की महफिल कार्यक्रम श्रोताओं यहीं संपन्न होता है।
1: 16 लाख थी वधु ग्राहकों ए स्मार्ट मीटर लगावी, फायदो लीधो, तमे लगावियो के नहीं?
2: दिवस ना 11 थी सांजना 5 वाग्या सुधी ना वपराश मा पर यूनिट 60 पैसा नो डिस्काउंट अने ऑनलाइन ऐप मा रीडिंग की लई कंप्लेंट सुधी बद्दी सुविधा। पछी बीजू शू जोईए?
1: स्मार्ट प्रीपेड मीटर एटले बचत प्लस नियंत्रण प्लस पारदर्शिता। UGVCL महसाणा। 16 લાખ થી વધુ ગ્રાહકો એ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો, તમે લગાવ્યો કે નહીં?
2: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસા નું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપ માં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા। પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા। UGVCL મહેસાણા। 16 લાખ થી વધુ ગ્રાહકો એ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો, તમે લગાવ્યો કે નહીં?
2: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપ માં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા। પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા। UGVCL મહેસાણા। 16 લાખ થી વધુ ગ્રાહકો એ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો, તમે લગાવ્યો કે નહીં?
2: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસા નું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપ માં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા। પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા। UGVCL મહેસાણા।
0: विविध भारती से लीजिए प्रस्तुत है कार्यक्रम सुरीला सफर। आप सभी श्रोताओं का इस प्रोग्राम में हम बहुत बहुत स्वागत करते हैं। श्रोताओं, विविध भारती की सुर लहरियों पर आपके रेडियो सेट पर जब ये कार्यक्रम शुरू होता है तो हम लेकर आते हैं बहुत से ऐसे नगमे जो आपके दिल में समाये हुए हैं। तो आज भी कुछ ऐसे ही नगमे हैं। वैसे हमारे श्रोताओं ने फेसबुक पर इबारत पढ़ी है और वो समझ ही चुके हैं कि आज इस कार्यक्रम में किस हसीन नाज़नीन और मशहूर अभिनेत्री के गीत हमने शामिल किए हैं। ये इबारत जो आज हमने पोस्ट की है फेसबुक पर, आपके लिए एक बार फिर से पढ़ देते हैं। उनका आना था, मौसम आशिकाना हो गया, हुस्न का वो नाज़ो अंदाज़ देख चांद जाने कहाँ खो गया, कुदरत ने न जाने कहाँ से छलकाई ये बदरिया, सौंदर्य ऐसा जैसे सावन के मौसम की रात, नगमा और शेर से छलकते हुए जज्बात उस महज़बीन के, नरगिस के फूल सी जैसी

અને હવે કાર્યક્રમમાં એક નાનકડો વિરામ, ત્યારબાદ કાર્યક્રમનો શેષ ભાગ. આપ સાંભળી રહ્યા છો 96.7 FM. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજુ વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ની મંજૂરી આપી. ઓરિસ્સામાં પૂરની સ્થિતિ ગંભીર, ગુજરાતમાં પણ ભારે વરસાદ. પ્રધાનમંત્રીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને રજત ચંદ્રક અને યશવીર સિંહને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને જુલાઈ મહિનામાં જીએસટી કલેક્શન નોંધપાત્ર રીતે વધીને 2,11,205 કરોડ રૂપિયા થયું. જુલાઈ 2025ની સરખામણીમાં 15% વધારો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે ગ્રીનફિલ્ડ અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીનું સ્વાગત આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર, મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને અન્ય મહાનુભાવોએ કર્યું. શ્રી મોદીએ પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું. તેમણે એરપોર્ટની અત્યાધુનિક મુસાફરો સુવિધાઓની પણ સમીક્ષા કરી અને અધિકારીઓએ તેમને તેની ડિઝાઇન, અદ્યતન ટેકનોલોજી અને ઉડ્ડયન કેન્દ્ર તરીકે ભવિષ્યના વિસ્તાર વિશે માહિતી આપી. પ્રધાનમંત્રીએ 13,500થી વધુ આદિવાસી મહિલાઓ દ્વારા રજૂ કરાયેલ પરંપરાગત થીમસા નૃત્ય પણ નિહાળ્યું. ત્યારબાદ તેઓ જાહેર સભાસ્થળ તરફ ગયા, જ્યાં તેઓ અનેક મુખ્ય માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમણે સભાને સંબોધિત કરી. આંધ્રપ્રદેશ બાદ આજે પ્રધાનમંત્રી કર્ણાટકના મૈસુરુ ખાતે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કરશે. આ સ્મારક 1892માં ભારતના મહાન આધ્યાત્મિક નેતાઓમાંના એક સ્વામી વિવેકાનંદની મૈસુરુની ઐતિહાસિક મુલાકાતની યાદમાં ઉજવવામાં આવે છે, જ્યાં તેઓ મૈસુરના દિવાન સર કે શેષાદ્રી અય્યરને મળ્યા હતા અને શિકાગોમાં ધર્મ સંસદમાં ભાગ લેવા માટે અમેરિકાની યાત્રા માટે મહારાજા શ્રી ચામરાજેન્દ્ર વાડિયર પાસેથી નાણાકીય સહાય મેળવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી છે. આ વિધેયક ગુરુવારે સંસદમાં પસાર થયું હતું, જેનો ઉદ્દેશ્ય કડક દંડની જોગવાઈ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરીને જાહેર પરીક્ષાઓમાં અન્યાયી પ્રથાઓને રોકવાનો છે. આ વિધેયક દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યના રક્ષણ માટે એક મજબૂત કાયદાકીય માળખા

હેઠળ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, ન્યાય અને અખંડિતતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો છે. આ કાયદામાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકત જપ્ત કરવા જેવી સખત સજાનો સમાવેશ થાય છે. આ કાયદામાં પોલીસ દ્વારા માહિતી દાખલ કર્યાની તારીખથી 2 મહિનાની અંદર ગુનાઓની તપાસ પૂર્ણ કરવામાં આવે, જ્યારે ચાર્જશીટ દાખલ થયાની તારીખથી 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવામાં આવે તેવી જોગવાઈ છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાયા બાદ આજે હવામાન વિભાગે મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ સહિતના 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 149 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 62,000 કરતાં વધુ લોકોનું સ્થળાંતર અને 9,000 કરતાં વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આર્મીની 6, એનડીઆરએફની 17 અને ડીઆરએફની ટુકડીઓ બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64% કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે. ઓડિશામાં પૂરની સ્થિતિ ગંભીર છે. રાજ્યમાં અનેક નદીઓ છલકાઈ રહી છે અને સેંકડો ગામડાઓ ડૂબી ગયા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી આજે ભદ્રક, બાલાસોર, જાજપુર અને કેઉંઝર સહિત પૂરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કરશે. તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે રાહત બચાવ અને પુનર્વસન પ્રયાસોની પણ સમીક્ષા કરશે. હીરાકુડ જળાશયમાં પાણીનું સ્તર 625 ફૂટથી વધુ વધવાથી 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. બૈતરણી, દેવી અને ભાર્ગવી નદીઓમાં પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે, જ્યારે સાલંદી અને કુશભદ્ર નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. કેરળમાં ભારે વરસાદ સતત ચાલુ છે. રાજ્યના 14માંથી 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બાકીના 3 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલ સાંજથી સતત વરસાદને કારણે રાજ્યમાં વ્યાપક પાણી ભરાઈ ગયા છે અને 9 જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. પલક્કડમાં મંગલમ ડેમ અને તિરુવનંતપુરમમાં નૈયર અને અરુવિકારા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી પર 2 દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, કોંકણ, ગોવા, કેરળ અને માહેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, બિહાર, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ અને ઉત્તર પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન ગુજરાત, છત્તીસગઢ, વિદર્ભ, આસામ અને ત્રિપુરામાં વીજળી સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં નીરજ ચોપરાને રજતચંદ્રક જીતવા બદલ અને યશવીર સિંહને મેન્સ જ્વેલિન થ્રોમાં કાંસ્યચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ ફરી એકવાર નોંધપાત્ર સુસંગતતા, સંયમ અને રમતગમતની ભાવના દર્શાવવા બદલ નીરજ ચોપરાની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સિદ્ધિઓ દરેક ભારતીયને ગર્વ કરાવે છે. યશવીર સિંહને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યું કે યુવા ખેલાડીએ પ્રભાવશાળી થ્રો કર્યો, જે તેમના ઉત્સાહ અને સમર્પણને પ્રતિબિંબિત કરે. વિદેશ મંત્રાલયમાં આર્થિક સંબંધોના સચિવ સુધાકર દાલેલાએ બેનિન પ્રજાસત્તાકના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે શ્રી દાલેલાએ ભારત અને બેનિન વચ્ચે મજબૂત સંબંધો બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ચૂંટણી પંચે તેલંગાણામાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા માટેના સમયપત્રકમાં સુધારો કર્યો છે. બુથ સ્તરના અધિકારીઓ 10 ઓગસ્ટ સુધી ઘરે ઘરે જઈને ચકાસણી કરશે. મતદાન મથકોનું પુનર્ગઠન અને પુનઃવ્યવસ્થાપન પણ આ તારીખ સુધીમાં પૂર્ણ થશે. ચૂંટણી પંચે જણાવ્યું કે મતદાર યાદીનો ડ્રાફ્ટ હવે 17 ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવશે. દાવાઓ અને વાંધા દાખલ કરવાનો સમયગાળો 17 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુધીનો રહેશે, જેનો નિકાલ 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે. અંતિમ મતદાર યાદી 19 ઓક્ટોબરના રોજ પ્રકાશિત કરવામાં આવશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા પછી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો નવો ભાવ 2,738 રૂપિયા થશે. કોલકાતામાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 2,852 પૈસા,
મુંબઈમાં 2651 રૂપિયા 50 પૈસા અને ચેન્નઈમાં 2906 રૂપિયા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે. આ નિર્ણય રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ખાદ્ય અને પીણાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને

રાહત આપશે. જમ્મુ અને કાશ્મીરમાં કુલગામ જિલ્લાના કેલમ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા બીજા મજૂરનું આજે સવારે મોત થયું છે, જેનાથી મૃત્યુઆંક 2 થયો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શ્રીનગરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઘાયલ મજૂરનું મોત થયું હતું. ઈંટના ભઠ્ઠામાં કામ કરતા 2 મજૂરો પર ગઈકાલે સાંજે અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ તરત જ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના નજીકના સંબંધીઓને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત કુલગામ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 6 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે. ગયા મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો હતો અને તે 2,11,205 કરોડ રૂપિયા થયો હતું, જે જુલાઈ 2025માં 1,83,065 કરોડ રૂપિયા હતું. તેનાથી 15.4% વધારો દર્શાવે છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા હંગામી ડેટા અનુસાર કુલ સ્થાનિક જીએસટી આવક 1,44,695 કરોડ રૂપિયા રહી છે, જે એક વર્ષ પહેલાં કરતાં 10.1% વધુ છે. આયાતમાંથી જીએસટી કલેક્શન 28.8% વધ્યું છે. આજે ઉત્તર જાપાનમાં આઓમોરી પ્રાંત નજીક 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન એજન્સીએ અહેવાલ આપ્યો કે ભૂકંપ 80 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જોકે સુનામીનો કોઈ ભય નથી. મંગળવારે કુમામોટો પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ આ ભૂકંપ આવ્યો હતો. તે ભૂકંપની મહત્તમ તીવ્રતા 7 હતી. તે ભૂકંપથી સમગ્ર પ્રાંતમાં વ્યાપક વિનાશ થયો છે. તેનો મૃત્યુઆંક વધીને 35 થઈ ગયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજુ વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી. ઓરિસ્સામાં પૂરની સ્થિતિ ગંભીર, ગુજરાતમાં પણ ભારે વરસાદ. પ્રધાનમંત્રીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને રજત ચંદ્રક અને યશવીર સિંહને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને જુલાઈ મહિનામાં જીએસટી કલેક્શન નોંધપાત્ર રીતે વધીને 2,11,205 કરોડ રૂપિયા થયું. જુલાઈ 2025ની સરખામણીમાં 15% વધારો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. રાજ્ય સરકારે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની તાલુકા આયોજન સમિતિ અને એટીવીટી તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓને સંકલિત કરીને યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી યુટીપીસીની રચના કરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર 18 સભ્યો ધરાવતી યુટીપીસી તાલુકા કક્ષાએ વિકાસ આયોજન સંકલન અને અમલીકરણને નવી દિશા આપશે. આ નિર્ણય તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને વધુ સુવ્યવસ્થિત, સંકલિત અને પરિણામલક્ષી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. વિકેન્દ્રિત આયોજનની વિવિધ યોજનાઓ હેઠળ ઘણીવાર તાલુકા કક્ષાએ અલગ અલગ સમિતિઓ દ્વારા અલગ અલગ સમયે કામગીરી માટે સમિતિની બેઠકો બોલાવવામાં આવે છે, જેથી વહીવટી પ્રક્રિયામાં વધારો અને સમય અને શક્તિનો બગાડ થાય છે, જેથી તાલુકા કક્ષાએ એક એકીકૃત સંસ્થાની રચનાનો આ નિર્ણય લેવાયો છે. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા રાજ્યમાં મનમૂકીને વરસી રહ્યા છે. આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોળ્યા બાદ આજે વરસાદે સૌરાષ્ટ્ર તરફ વાટ પકડી છે. આજે સુરેન્દ્રનગરના વઢવાણ અને ધ્રાંગધ્રામાં આજે 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને લખતરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે વઢવાણ ભોગાવો 2 પરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો, જ્યારે નાયકા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. દરમિયાન સુરેન્દ્રનગરમાં પાણીમાં ફસાયેલા અંદાજે 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. મોરબીમાં આજે 4, જ્યારે ટંકારામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, ત્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના 4 દરવાજા ખોલી 14,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે 32 ગામોને સાવચેત કરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના અનેક ગામોમાં પણ આજે ધીમી ધારે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. કચ્છ જિલ્લાના સાચરચરમાં પણ આજે 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. 200થી વધુ તાલુકામાં આજે વરસાદ નોંધાતા રાજ્યના 15 જળાશય છલકાયા છે, જ્યારે 22 જળાશય હાઈ એલર્ટ પર છે. ઉપરાંત 8 જળાશય એલર્ટ પર અને 11 જળાશયને વોર્નિંગ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 74% ભરાયો છે અને તેમાંથી 624 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે ભાદર 2 ડેમનો 1 દરવાજો ખોલાયો, જ્યારે આજી 2 ડેમના 2 દરવાજા ખોલાતા કાંઠાના ગામોને સાવચેત કરાયા છે. બોટાદ જિલ્લા નો રામાઘાટ ડેમ પણ મોસમમાં પહેલીવાર ઓવરફ્લો થયો. રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. સુરતમાં ધોધમાર વરસાદને પગલે અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોના 4,000થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કીમ નદીના વધતા જળસ્તરને પગલે કાંઠાના વિસ્તારના નાગરિકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે અપીલ કરી છે. બીજી તરફ ઓલપાડ અને માંડવી ખાતે SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. માંડવી તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી, જેને લઈને સાંસદ પ્રભુ વસાવા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
1: વીરા નદી અને વેર નદી બંને નદીમાં વધારે પડતું પાણી આવવાને કારણે અંધારવાડીના 12-15 જેટલા કોટવાડિયા સમાજના ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. અહીંયા દરેક ઘરોની મુલાકાત ગામના સરપંચી અને આગેવાનો સાથે લીધી છે. જે કાંઈ નુકસાન થયું છે એને વહેલી તકે ઘર વખરીએ કપડાં, સામાન અને કેસડોલની વ્યવસ્થા થાય એના માટે મામલતદારશ્રી સાથે વાત થઈ અને સૂચના અપાઈ છે

0: છોટાઉદેપુર જિલ્લાના મોટાવાંટ અને રાજવાસણા ગામે નદી કિનારે રહેતા 49 લોકોનું વહીવટીતંત્રએ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. બીજી તરફ વલસાડમાં ઓરંગા નદીના વહેણમાં રેલવેના વોશિંગ યુનિટમાં પાણી ફરી વળ્યા હતા, જેને પગલે ભારતીય રેલવેના માર્ગની ચાદરો, તકિયા, બ્લેન્કેટ અને ટુવાલ તણાઈ જતા અંદાજે 1 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સક્રિય 4 હવામાન સિસ્ટમના કારણે આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી, જામનગર અને કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગરમાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નશામુક્ત ભારતના સંકલ્પને નવી દિશા આપતો રાજ્યસ્તરીય કાર્યક્રમ યોજાશે. માય ભારત ગુજરાત દ્વારા આયોજિત આ કાર્યક્રમ નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ખાતે યોજાશે. માય ભારત રાજ્ય નિર્દેશક સચિન શર્માએ જણાવ્યું કે સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોને પ્રેરિત કરવાનો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
1: इस कार्यक्रम के अंतर्गत 10,000 लोकेशंस पे जो हमारे युवा जुड़ेंगे वो प्रधानमंत्री जी के साथ एक नशा मुक्त भारत के लिए संकल्प लेंगे और उसके साथ ही एक शपथ भी लेंगे, जिससे कि भारत को विकसित भारत के साथ साथ एक स्वस्थ और नशा मुक्त भारत भी बनाया जा सके. और इसमें जितने भी हमारी सामाजिक संस्थाएं हैं, जितने हमारे युवा साथी हैं और जितने भी हमारे कॉलेजेस हैं और जितने भी हमारे स्वयंसेवक हैं, मेरा सभी से अनुरोध है कि वो इस कार्यक्रम के अंतर्गत जुड़ें.
0: ગાંધીનગર સીઆરપીએફ ગ્રુપ સેન્ટરનો 59મો સ્થાપના દિવસ આજે ઉજવવામાં આવ્યો. સવારે ક્વાર્ટર ગાર્ડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ, સાથે જ ગાર્ડ ઓફ ઓનર અને પરેડ નિરીક્ષણ પણ યોજાયું. તેમાં સૈનિક સંમેલન યોજાયું, જેમાં જવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અધિકારીઓએ સીઆરપીએફના શૌર્ય, સેવા અને બલિદાનની પરંપરાને યાદ કરી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: પછી બીજું શું જોઈએ?
3: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
4: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતી. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

હમણાં જ આપે સાંભળી પ્રહલાદ પારેખની સ્વરની આ રચના, અને હવે સાંભળીએ મોહમ્મદ રફીના શર્મા, સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય, ગીતકાર ગની દહીવાલાની આ રચના.

0: 16 લાખ થી વધુ ગ્રાહકો એ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસા નું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપ માં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: અને હવે સાંભળીએ મુકેશના સ્વર્ણિયા રચના.

0: અને હવે કાર્યક્રમમાં એક નાનકડો વિરામ, ત્યારબાદ કાર્યક્રમનો શેષ ભાગ.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: 16 લાખ થી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
3: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
2: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
1: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: કાર્યક્રમમાં આપનું એકવાર ફરીથી સ્વાગત છે. હવે સાંભળીએ મનહર ઉદાસના સ્વર્ણિયા રચના, સંગીતકાર મનહર ઉદાસ, ગીતકાર શૂન્ય પાલનપુરી.

0: 16 લાખ થી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ

0: કમ્પ્લેન સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: તો મિત્રો, આ સાથે અહીં ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીશું. ધ્યાનીને આપશો રજા. નમસ્કાર.

0: લાખ થી વધુ ગ્રાહકો એ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?

0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા. 16 લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા. 16 લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
0: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.

નમસ્કાર, શુભ સંધ્યા સર્વે શ્રોતાઓને. વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પર હું આપનો રેડિયો સાથી કંદર્પ આપ સર્વે શ્રોતાઓનું હાર્દિક સ્વાગત કરું છું. થોડી જ ક્ષણોમાં રજૂ કરીશું કાર્યક્રમ સરગમ, ત્યારબાદ 5:30 રજૂ કરીશું ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, અને 6-7 દરમિયાન આપ સાંભળશો જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર.

વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પર પ્રસ્તુત છે કાર્યક્રમ સરગમ. આ કાર્યક્રમનો પ્રારંભ કરીશું ફિલ્મ બસ ઇતના સા ખ્વાબ હૈના આ ગીત સાથે, જેમાં સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિક, કે અને રૂપકુમાર રાઠોડે. સંગીત છે આદેશ શ્રીવાસ્તવનું અને શબ્દો છે મોના અલવર અને ગોલ્ડી બહલના.

ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં આપને સંભળાવીએ તાલ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે એ આર રહેમાનનું અને શબ્દો છે આનંદ બક્ષીના.

સરગમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી. આ કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ સાધના સરગમ અને મુર્તુઝા કાદિરના સ્વરમાં ફિલ્મ સાથિયાનું, જેમાં સંગીત છે AR રહેમાનનું અને શબ્દો છે ગુલઝારના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લવ યુ મિસ્ટર કલાકાર ફિલ્મનું ગીત શ્રેયા ઘોષાલ અને નીરજ શ્રીધરના સ્વરમાં, જેમાં સંગીત હતું સંદેશ શાંડિલ્યનું અને શબ્દો હતા મનોજ મુન્તાશિરના. સરગમ કાર્યક્રમનું અંતિમ ગીત આપને સંભળાવીએ કેકેના સ્વરમાં ફિલ્મ રહેના હૈ તેરે દિલ મેનું, જેમાં સંગીત છે હેરિસ જયરાજનું અને શબ્દો છે સમીરના.

વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલી સાંજ. આજે આ કાર્યક્રમ અંતર્ગત આપને સંભળાવીએ કેટલાક ગુજરાતી ફિલ્મના ગીતો. કાર્યક્રમનો પ્રારંભ કરીશું આશા ભોસલે અને ઉષા મંગેશકરના સ્વરમાં ગવાયેલા ફિલ્મ તાના રીરીના આ ગીત સાથે, જેમાં સંગીત છે મહેશ નરેશનું અને શબ્દો છે કાંતિ અશોકના.

ઉષા મંગેશકર અને સાથીઓના સ્વરમાં સાંભળશો સોરઠિયાણી શાન, સતી સોનલ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે ગૌરાંગ વ્યાસનું અને શબ્દો છે કેશવ રાઠોડના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઉષા મંગેશકર અને સાથીઓના સ્વરમાં ચુંદડીનો રંગ ફિલ્મનું આ ગીત. સુરીલી સાંજ કાર્યક્રમના બાકીના ગીતો આપ સાંભળશો એક નાનકડા વિજ્ઞાપન વિરામ બાદ.
1: 16 લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
2: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
3: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: વિજ્ઞાપન વિરામ બાદ સુરીલી સાંજ કાર્યક્રમમાં આપ સર્વ શ્રોતાઓનું પુનઃ સ્વાગત છે. આ કાર્યક્રમમાં આજે આપને સંભળાવી રહ્યા છે કેટલાક ગુજરાતી ફિલ્મના ગીતો. કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ આશા ભોસલેના સ્વરમાં ફિલ્મ નારી તું નારાયણીનું, જેમાં સંગીત અને શબ્દો છે અવિનાશ વ્યાસના.

0: રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
2: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: 16 લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
0: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
3: વિજ્ઞાપન વિરામ બાદ સુરીલી સાંજ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું પુનઃ સ્વાગત છે. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં સત્યવાન સાવિત્રી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે દિલીપ ધોળકિયાનું અને શબ્દો છે ભાસ્કર વોરાના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અલકા યાજ્ઞિક અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરોમાં પંખીનો માળો ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું ગૌરાંગ વ્યાસનું અને શબ્દો હતા અવિનાશ વ્યાસના. સુરીલી સાંજ કાર્યક્રમના શેષ ગીતો આપ સાંભળશો આ નાનકડા વિજ્ઞાપન વિરામ બાદ.
1: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપ

કાર્યક્રમની અંતમાં સંભળાવીએ આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરોમાં સંતુ રંગીલી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત અને શબ્દો છે અવિનાશ વ્યાસના.

આ ગીત સાથે જ સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz પરથી કરવામાં આવ્યું.

એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થયો છે સાંજના 6 વાગ્યાનો. રજૂ કરીએ છીએ જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. આ કાર્યક્રમનો પ્રારંભ કરીશું મહેન્દ્ર કપૂરના સ્વરમાં ગવાયેલા ફિલ્મ હમરાઝના આ ગીત સાથે, જેમાં સંગીત આપ્યું છે રવિએ અને શબ્દો લખ્યા છે સાહિર લુધિયાનવીએ.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં તાજમહલ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું રોશનનું અને શબ્દો હતા સાહિર લુધિયાનવીના.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: 16 લાખ થી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
3: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
2: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
0: સુરીલા સફર કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ મોહમ્મદ રફી અને સુષ્મા શ્રેષ્ઠાના યુગલ સ્વરોમાં હમ કિસી સે કમ નહીં ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત આપ્યું છે RD બર્મને અને શબ્દો લખ્યા છે મજરૂ સુલતાનપુરીએ.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરૂમાં કારવા ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું આર ડી બર્મનનું અને શબ્દો હતા મજરૂહ સુલતાનપુરીના.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
0: વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz પર આપ માણી રહ્યા છો જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. આ કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ આશા ભોસલે અને કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ યે વાદા રહાનું, જેમાં સંગીત છે આર ડી બર્મનનું અને શબ્દો છે ગુલશન બાવરાના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં પ્રોફેસર પ્યારેલાલ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું કલ્યાણજી આનંદજીનું અને શબ્દો હતા રાજેન્દર કૃષ્ણના. સુરીલા સફર કાર્યક્રમના બાકીના ગીતો આપ સાંભળશો આ વિજ્ઞાપન વિરામ બાદ.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: 16 લાખથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
3: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
2: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
0: વિજ્ઞાપન વિરામ બાદ સુરીલા સફર કાર્યક્રમમાં આપ સર્વ શ્રોતાઓનું પુનઃ સ્વાગત છે. આ કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ, ફિલ્મ આ ગલે લગ જાનું, જેમાં સ્વર આપ્યો છે કિશોર કુમાર અને લતા મંગેશકરે, સંગીત આપ્યું છે RD બર્મને અને શબ્દો લખ્યા છે સાહિર લુધિયાનવીએ.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકરના સ્વરમાં દિલ તુજકો દિયા ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત આપ્યું હતું રાજેશ રોશને. સુરેલા સફર કાર્યક્રમના શેષ ગીતો આપ સાંભળશો આ વિજ્ઞાપન વિરામ બાદ.
1: 16 લાખ થી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
2: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગથી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
3: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાક તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: 16 લાખ થી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવી ફાયદો લીધો. તમે લગાવ્યું કે નહીં?
2: દિવસના 11 થી સાંજના 5 વાગ્યા સુધીના વપરાશમાં પર યુનિટ 60 પૈસાનું ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન એપમાં રીડિંગ થી લઈ કમ્પ્લેન્ટ સુધી બધી સુવિધા. પછી બીજું શું જોઈએ?
1: સ્માર્ટ પ્રીપેડ મીટર એટલે બચત પ્લસ નિયંત્રણ પ્લસ પારદર્શિતા. UGVCL મહેસાણા.
3: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાક તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સ

0: આકરા સંકલ્પથી જ મળશે. દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: વિજ્ઞાપન વિરામ બાદ સુરીલા સફર કાર્યક્રમમાં આપ સર્વ શ્રોતાઓનું પુનઃ સ્વાગત છે. આ કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં ફિલ્મ સબસે બડા રૂપૈયાનું, જેમાં સંગીત છે બાસુ મનોહરીનું અને શબ્દો છે મજરૂ સુલતાનપુરીના.

સુરીલા સફર કાર્યક્રમનું અંતિમ ગીત આપને સંભળાવીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં ફિલ્મ હાથ ખી સફાઈનું, જેમાં સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ અને શબ્દો લખ્યા છે ગુલશન બાવરાએ.

આ ગીત સાથે જ જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત

0: સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. કેન્દ્ર સરકારે કર વિનિમયના વધારાના હપ્તા તરીકે ગુજરાતને 4,094 કરોડ રૂપિયા ફાળવ્યા. તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટીની રચના કરી. વાણિજ્યિક એલપીજી ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો, નવા ભાવ આજથી અમલમાં. જુલાઈ 2026માં રાજ્યમાં જીએસટીની 8,418 કરોડ રૂપિયાની આવક થઈ. અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળ્યા બાદ મેઘરાજાની સૌરાષ્ટ્રમાં બેટિંગ, મોરબીમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર. દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને તેમને સામાજિક પરિવર્તનના દૂત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં દેશભરના 10,000થી વધુ સ્થળોએથી લાખો યુવાનો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થશે. આ અંગે વાત કરતાં અમદાવાદ જિલ્લા યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરીએ યુવાનોને આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં સ્વયંસેવક તરીકે જોડાઈને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હાકલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિને નશામાંથી મુક્તિ જોઈતી હોય તો તેઓ નિસંકોચ સંબંધિત કચેરીઓનો સંપર્ક કરી શકે છે.
1: આ અભિયાનનું જો મુખ્ય ચળવળની વાત કરીએ તો દેશના યુવાનો વિકસિત ભારતને બનાવવામાં, વિકસિત ભારત @2047ની આપણે પરિકલ્પના કરીએ છીએ ત્યારે યુવાનો નશામુક્ત વિકસિત ભારત બનાવે અને તે માટે આગળ આવે એના માટે એક આ દેશવ્યાપી ચળવળ છે કે જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી દેશના યુવાનોને આહ્વાન કરશે અને આવતીકાલે માય ભારત યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારત સરકાર દ્વારા દેશવ્યાપી 10,000થી વધુ સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાશે.
0: કેન્દ્ર સરકારે આજે રાજ્ય સરકારોને નિર્ધારિત નિયમિત માસિક ટ્રાન્સફર ઉપરાંત કર વિનિમયના વધારાના હપ્તા તરીકે 1,09,019 કરોડ રૂપિયા જારી કર્યા છે, જેમાં ગુજરાતને 4,094 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એક નિવેદનમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે વધારાના હપ્તાનો હેતુ રાજ્યોને મૂડી અને વિકાસ ખર્ચને ઝડપી બનાવવા માટે વધુ જગ્યા આપવાનો છે. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રાજ્યવાર વિભાજન મુજબ ઉત્તરપ્રદેશને સૌથી વધુ 19,208 કરોડ રૂપિયા, બિહારને 10,845 કરોડ રૂપિયા અને મધ્યપ્રદેશને 8,010 કરોડ રૂપિયા મળ્યા છે. રાજ્ય સરકારે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની તાલુકા આયોજન સમિતિ અને એટીવીટી તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓને સંકલિત કરીને યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી યુટીપીસીની રચના કરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર 18 સભ્યો ધરાવતી યુટીપીસી તાલુકા કક્ષાએ વિકાસ આયોજન, સંકલન અને અમલીકરણને નવી દિશા આપશે. સાંભળીએ એક અહેવાલ.
2: હવે દરેક તાલુકામાં જુદી જુદી સમિતિઓ ન રહેતા એકીકૃત સમિતિ કાર્યરત રહેશે, જેનાથી તાલુકા કક્ષાએ વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરવાનું કાર્ય સરળ બનશે તથા સામાન્ય ગ્રામજનો સાથે સંકળાયેલી કલ્યાણકારી યોજનાઓ કે નિર્ણયો લેવામાં વહીવટી ગૂંચ નિવારી શકાશે અને તેમાં ઝડપ આવશે. આ સમિતિના અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ રહેશે, જ્યારે વહીવટી સંકલન માટે પ્રાંત અધિકારીને સહઅધ્યક્ષ અને તાલુકા વિકાસ અધિકારીને સભ્ય સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એકીકૃત સમિતિ બનાવવાનો આ નિર્ણય તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને સુવ્યવસ્થિત, સંકલિત અને પરિણામલક્ષી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે વાણિજ્યિક એલપીજી ગેસના ભાવમાં પ્રતિ 19 કિલો સિલિન્ડરમાં અંદાજે 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં વાણિજ્યિક એલપીજી સિલિન્ડરનો નવો ભાવ હવે 2,738 રૂપિયા થશે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે. આ નિર્ણયથી રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ખાણીપીણી વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોને રાહત મળશે. જોકે 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી. રાજ્યમાં જુલાઈ 2026માં વસ્તુ અને સેવા કર જીએસટીની 8,418 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતાં 26% વધુ છે. ગયા વર્ષે રાજ્યમાં આ જ સમયગાળામાં 7,798 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ હતી. રાજ્યને જુલાઈમાં મૂલ્યવર્ધિત કર વેટ હેઠળ 3,105 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 1,020 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 23 કરોડની આવક થઈ છે. કુલ મળીને રાજ્યકર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા દ્વારા કુલ 12,566 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે. દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલને 15 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સાદી કેદની સજા થઈ છે. અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસર જણાવે છે કે વર્ષ 2011માં મોટી દમણના ફૂટબોલ મેદાન ખાતે ભરતી પ્રક્રિયા દરમિયાન તત્કાલીન જિલ્લા પંચાયત સભ્ય સુરેશ પટેલ અને હાલના સાંસદ ઉમેશ પટેલ મેદાનમાં બળજબરી પ્રવેશ્યા હોવાનો આરોપ હતો. ત્યારે મોટી દમણના રહેવાસી જગમિંદરસિંહની ફરિયાદના આધારે પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ આજે સિવિલ જજે બંને આરોપીઓને દોષિત ઠેરવી 2 વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.

0: આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો.
1: સ્કોટલેન્ડના પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગ્લાસ્ગોમાં જીઓ ટ્રાઇસિટીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી તેમણે કહ્યું પ્રતિનિધિમંડળે ગુજરાતમાં જીઓ થર્મલ ઉર્જાની તકો અને સંભવિત રોકાણની શોધમાં દસ દર્શાવ્યો. શ્રી સંઘવીએ ઉમેર્યું યુકે ભારત મુક્ત વેપાર કરાર સહયોગ માટે નવા માર્ગો ખોલી રહ્યો છે. ટકાઉ ઉર્જા ભવિષ્ય માટે આ ચર્ચાઓને આગળ વધારવા માટે આતુર છીએ. શ્રી સંઘવીએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સની ભારતીય ટુકડી વાતચીત કરી તેમણે રમતવીરોની પ્રશંસા કરી અભિનંદન પણ પાઠવ્યા હતા. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોળ્યા બાદ આજે વરસાદે સૌરાષ્ટ્ર તરફ વાટ પકડી છે. મોરબી તાલુકામાં આજે 8.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રામાં 7.25 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આજે 234 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેને પગલે રાજ્યના 20 જળાશય છલકાયા છે. 30 જળાશયને હાઇએલર્ટ પર અને 8 જળાશયને એલર્ટ પર રાખ્યા છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ 75% જેટલું ભરાયો છે. દરમિયાન ભારે વરસાદ પ્રભાવિત વિવિધ જિલ્લામાંથી આજે 53 લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જ્યારે 27,856 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં મોસમનો સરેરાશ 64% વરસાદ નોંધાયો છે. રાહત અને બચાવ કામગીરી માટે વિવિધ જિલ્લામાં NDRFની 17 અને SDRFની 33 ટીમ તૈનાત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે પણ અનરાધાર મેઘમહેર થઈ રહી છે. જિલ્લાવાર જોઈએ તો મોરબી જિલ્લામાં આજે મુશળધાર વરસાદને પગલે મચ્છુ બે ડેમના 16 દરવાજા ખોલવામાં આવ્યા, ત્યારે સાવચેતીના ભાગરૂપે બેઠો પુલ બંધ કરી પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે ત્રિવેણી ઠાંગા ડેમ, વાંસળ ડેમ, નાયકા ડેમ અને ધોળીધજા ડેમ ઓવરફ્લો થયા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે દાંતા અંબાજી વિસ્તારમાં અંદાજે 3 ઇંચ, જ્યારે દિયોદર તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો, તેમજ વાવ અને થરાદ જિલ્લાના અનેક ગામોમાં ધીમેથી મધ્યમ વરસાદ વરસ્યો. ડાંગ જિલ્લાની મહાલ એકલવ્ય સ્કૂલના પ્રાંગણમાંથી 311 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા, ત્યારે જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામીતે શાળાની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું.
2: એકલવ્ય મોડલ સ્કૂલ છે ત્યાં કેમ્પસમાં થોડું પાણી ભરાયું હતું અને એ સંદર્ભે આજે ખાસ કરીને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અહીંયાના ધારાસભ્યશ્રી, જિલ્લાના કલેક્ટરશ્રી, DDOશ્રી, SPશ્રી અને તમામ વિભાગના કર્મચારીઓએ આ સ્કૂલની અત્યારે મુલાકાત લીધી અને આગામી દિવસોમાં હજુ પણ વરસાદની આગાહી હોવાથી એક આયોજનના ભાગરૂપે ફરીથી કંઈ આ કેમ્પસમાં પાણી ભરાય અને એને કઈ રીતે આપણે પહોંચી વળવાનું એના માટે આયોજન કરવામાં આવ્યું છે.
1: છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર આવેલો રબર ડેમ ઓવરફ્લો થયો છે, જ્યારે જોજવા ગામ પાસે ઓરસંગ નદી પરનો આડબંધ છલકાતા જળસ્તર ઊંચું આવ્યું. ભરૂચ જિલ્લાના સોડગામમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત 150 વધુ લોકોને બચાવી લેવાયા. વલસાડ જિલ્લામાં ઓરંગા નદીના પૂરમાં પાણી ઓસરતા નીચાણવાળા વિસ્તારના લોકોએ રાહત અનુભવી તો આણંદ જિલ્લામાં ભારે વરસાદના પગલે તારાપુર, બોરસદ, સોજિત્રા અને પેટલાદ તાલુકાના 5 મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા રસ્તાઓ બંધ કરીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી. ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના તમામ બંદરો પર નંબર 3 ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એકે દાસે જણાવ્યું.
3: कल के लिए योलो वार्निंग दिया गया है भादथरण, बनासकांठा, साबरकांठा, पाटन और मेहसाणा के लिए, सौराष्ट्र कच्छ में कच्छ, मोरबी और सुरेंद्रनगर के लिए दिया गया है. फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है अगले 2 दिन के लिए, 1st and 2nd August के लिए. इसमें जो स्पीड दिया गया है 45-55 किलोमीटर प्रति घंटा गास्टेज जो स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा.
1: રાજ્યમાં આજથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ વર્ષની વિષયવસ્તુ જીવનની ટકાઉ અને સ્વચ્છ શરૂઆત માટે સ્તનપાન અસરકારક અને સફળ પ્રયાસોને વધુ મજબૂત બનાવી નક્કી કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત તમામ જિલ્લાઓમાં આવેલા આંગણવાડી કેન્દ્રો પર સેમિનાર, વર્કશોપ, જાગૃતિ રેલી, પોષણ પંચાયત અને સગર્ભા તથા ધાત્રી માતાઓ સાથે સુપોષણ સંવાદ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે આવતીકાલે 2 ઓગસ્ટ રવિવારે યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલતવી રખાયો છે. આ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા કાર્યક્રમ હવે

0: 9 ઓગસ્ટ રવિવારે યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. કેન્દ્ર સરકારે કર વિનિમયના વધારાના હપ્તા તરીકે ગુજરાતને 4,094 કરોડ રૂપિયા ફાળવ્યા. તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટીની રચના કરી. અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોડ્યા બાદ મેઘરાજાની સૌરાષ્ટ્રમાં બેટિંગ. મોરબીમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कोन्स एवं हवन सामग्री.
2: सुबह जलाओ शाम जलाओ
3: देव दर्शन धूप.
2: सुबह जलाओ शाम जलाओ
3: देव दर्शन धूप.
4: आइए अब सुनते हैं विशेष जयमाला कार्यक्रम का शेष भाग.

વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રે એફએમ 96.7 મેગાહર્ટ્સ પર આપ જોડાયેલા છો. સમય થવા જ્યારે છે 7:50 થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરમાં આજે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્ર સરકારે આજે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,000 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો જારી કર્યો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 એનાયત કરાયો. હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું. અને ગ્લાસ્કોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સર જેસ્મિન લેમ્બોરિયા અને પ્રીતિ પ્રવારે સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરમાં આજે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. આ સ્મારક 1892માં સ્વામી વિવેકાનંદની મૈસૂરની ઐતિહાસિક મુલાકાતની યાદમાં ઉજવવામાં આવે છે, જ્યારે તેઓ મૈસૂરના દિવાન સર કે શેષાદ્રી અય્યરને મળ્યા હતા અને શિકાગોમાં ધર્મ સંસદમાં ભાગ લેવા માટે અમેરિકા યાત્રા માટે મૈસૂર મહારાજા શ્રી ચામરાજેન્દ્ર વાડિયર પાસેથી નાણાકીય સહાય મેળવી હતી. આ પ્રસંગે સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ ખરેખર ભારતની ભાવનાને મૂર્તિમંત કરે છે. તેમણે ભાર મૂક્યો કે દેશના યુવાનોને વૈશ્વિક વિકાસ

0: વિકાસને આગળ ધપાવી રહ્યા છે.
1: સ્વામી વિવેકાનંદજી યુવાઓ કી શિક્ષા કો રાષ્ટ્ર નિર્માણ કા મજબૂત આધાર માનતે થે. ઉન્હોને સ્વયં એ દેખા થા કે કેસે દુનિયા કે દેશ અપને યુવાઓ કો શિક્ષિત બના રહે હૈ. લેકિન દુર્ભાગ્ય સે તબ ભારત ગુલામ થા. ભારત કા જો યુવા કભી જંજીરો મે થા, આજ વો યુવા દુનિયા કે વિકાસ કો ગતિ દે રહા હૈ. આજ ભારત કી અર્થવ્યવસ્થા સબસે તેજી સે આગે બઢ રહી. કિસકી વજહ સે? ભારત કે યુવાઓ કે સામર્થ્ય સે.
0: સવારે પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે ગ્રીનફિલ્ડ અલુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યું. તેમણે લગભગ 18,000 કરોડ રૂપિયાના મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સનું રાષ્ટ્રને સમર્પિત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાન શરૂ કરશે. આ સાથે ડ્રગ્સના દુરુપયોગ સામે 100 અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી જનભાગીદારી અભિયાનની શરૂઆત થશે. દેશભરના 10,000થી વધુ સ્થળોના યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે. માય ભારત રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો, યુવા ક્લબ, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, એનજીઓ, ઉદ્યોગ સંગઠનોના યુવા કોષો અને 125થી વધુ આધ્યાત્મિક સંગઠનોના પ્રતિનિધિઓ પણ વર્ચ્યુઅલી જોડાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન પૂરગ્રસ્ત રાજ્યોને સહાય પૂરી પાડવા માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ એસડીઆરએફના કેન્દ્રીય હિસ્સામાંથી 2,117 કરોડ 85 લાખ રૂપિયાની આગોતરી રકમને મંજૂરી આપી છે. પૂરગ્રસ્ત 7 રાજ્યોમાંથી હિમાચલ પ્રદેશ, ઓડિશા અને નાગાલેન્ડને નાણાકીય વર્ષ 2026-27 માટે એસડીઆરએફનો પ્રથમ હપ્તો મળ્યો હતો. અસરગ્રસ્ત રાજ્યો માટે મંજૂર કરાયેલી સહાયમાં નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રથમ હપ્તાના આગોતરા રકમ તરીકે અરુણાચલ પ્રદેશને 44.55 કરોડ રૂપિયા, આસામ માટે પ્રથમ હપ્તા તરીકે 379.35 કરોડ રૂપિયા, જ્યારે ગુજરાતના 500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે આજે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,019 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો જારી કર્યો છે. આ રકમ 10 ઓગસ્ટ માટે નિર્ધારિત નિયમિત માસિક ટ્રાન્સફર ઉપરાંત છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ વધારાનો હપ્તો રાજ્યોને મૂડી અને વિકાસ ખર્ચને વેગ આપવા માટે વધુ તક પૂરી પાડવાનો છે. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રાજ્યવાર આંકડા મુજબ ઉત્તર પ્રદેશને સૌથી વધુ 19,208 કરોડ રૂપિયા, બિહારને 10,845 કરોડ રૂપિયા, મધ્યપ્રદેશને 8,010 કરોડ રૂપિયા મળ્યા, પશ્ચિમ બંગાળને 7,866 કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રને 7,022 કરોડ રૂપિયા મળ્યા છે. વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે આજે નૌકાદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓ ડિસેમ્બર 2023થી જુલાઈ 2026 સુધી નૌકાદળ કામગીરીના ડિરેક્ટર જનરલ તરીકે તેઓ ઓપરેશન સિંદૂર દરમિયાન નૌકાદળના આયોજન, તૈયારી અને ઓપરેશનલ તૈયારીમાં સક્રિયપણે સામેલ હતા. તેમણે પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન દરિયાઈ સુરક્ષા કામગીરી પણ હાથ ધરી હતી. આવકવેરા વિભાગે અહેવાલ આપ્યો છે કે 31 જુલાઈ 2026 સુધીમાં વર્ષ 2026-27 માટે 59 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા. વિભાગે સોશિયલ મીડિયા સંદેશમાં કરદાતાઓનો આભાર માનતા કહ્યું કે તેમનો વિશ્વાસ અને સમયસર પાલન ભારતના વિકાસને આગળ ધપાવતી ઉર્જા પૂરી પાડે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABID ને ફોલો કરશો. ભારત અને ચીન વચ્ચે સિક્કિમના નાથુલા પાસ દ્વારા આજે સરહદ પાર વેપાર શરૂ થયો, જેનાથી 6 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી વેપાર સ્થગિતતાનો અંત આવ્યો. વેપાર ફરી શરૂ થવો એ ભારત ચીનના સંબંધોમાં સકારાત્મક સંકેત છે. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ આજે સવારે નોમેન્સ લેન્ડ ખાતે ભારતીય અને ચીની અધિકારીઓ મળ્યા હતા. ચીનનું પ્રતિનિધિત્વ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના વહીવટીવટા, તેના વાણિજ્ય અને સરહદ વેપાર વિભાગના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ નિવૃત્ત ભૂતપૂર્વ સેના પ્રમુખ જનરલ વિશ્વનાથ શર્માને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. જનરલ શર્માના અંતિમ સંસ્કાર આજે નવી દિલ્હીમાં સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે કરવામાં આવ્યા. તેમનું ગઈકાલે સવારે 97 વર્ષની વયે નવી દિલ્હીમાં અવસાન થયું. ચૂંટણી પછી ઓડિશામાં મતદાર યાદીઓની ખાસ સઘન સુધારા હેઠળ દાવાઓ અને વાંધાઓ દાખલ કરવાની અંતિમ તારીખ આ મહિનાની 19મી તારીખ સુધી લંબાવી છે. દાવાઓ અને વાંધાઓની નિકાલની અંતિમ તારીખ પણ 17 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. પંચે જણાવ્યું હતું કે ઓડિશાના મુખ્ય ચૂંટણી અધિકારીની વિનંતી પર સમયપત્રકમાં સુધારો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને આજે પુણે ખાતે આયોજિત એક સમારોહમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવ્યો. લોકમાન્ય તિલક સ્મારક ટ્રસ્ટ દ્વારા સ્થાપિત આ પુરસ્કાર

0: लोकमान्य बाल गंगाधर तिलकनी 106मी पुण्यतिथि निमित्ते केन्द्रीय गृहमंत्री अमित शाह द्वारा अर्पण करवामां आव्यो हतो। आ प्रसंगे श्री शाहे कह्युं कि अजित डोभाले भारतनी राष्ट्रीय सुरक्षाने मजबूत बनाववामां उत्कृष्ट योगदान आप्युं छे। तेमणे कह्युं कि श्री डोभाले प्रधानमंत्री नरेन्द्र મોદીના નેતૃત્વમાં અનેક મુખ્ય રાષ્ટ્રીય સુરક્ષા નિર્ણયોને અમલમાં મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે। તેમણે ઉમેર્યું કે આ પુરસ્કાર શ્રી ડોભાલની રાષ્ટ્ર પ્રત્યેની અસાધારણ સેવાને માન્યતા આપે છે। આ સન્માન સ્વીકારતા અજિત ડોભાલે કહ્યું કે તેઓ આ સન્માનથી ખૂબ જ નમ્ર છે અને તેમણે કહ્યું કે આ યુવા પેઢીએ લોકમાન્ય તિલકના દેશભક્તિ, બલિદાન અને ફરજની અતુટ ભાવનાના આદર્શોને આત્મસાત કરવા જોઈએ। હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ, માહીમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે। દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવા અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આવતીકાલ સુધીમાં ભારે વરસાદની આગાહી છે। આગામી બે દિવસ સુધી જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, વિદર્ભ અને આંદામાન અને નિકોબારના ટાપુઓમાં પણ વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે। ભારત અને રવાંડાએ દ્વિપક્ષીય વેપાર વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે। નવી દિલ્હીમાં યોજાયેલી ભારત રવાંડા સંયુક્ત વેપાર સમિતિની બેઠકના પ્રથમ તબક્કામાં બંને પક્ષોએ માલ અને સેવાઓમાં દ્વિપક્ષીય વેપારની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષો પરસ્પર વેપારના અવકાશને વૈવિધ્યકરણ કરવા, વેપાર સંબંધોને સરળ બનાવવા સંબંધિત પાસાઓ પર સંમત થયા હતા। સ્પેને જણાવ્યું છે કે મોરોક્કો સાથેની સેઉટા સરહદ પાર કરનારાઓનો મૃત્યુ આંક 67 થયો છે, જેમાં દરિયામાં ડૂબી ગયેલા અને સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોનો સમાવેશ થાય છે। આ પછી સ્પેને સેઉટા અને મોરોક્કો વચ્ચેની દરિયાઈ સરહદ પર 500 મીટર લાંબી અવરોધ દિવાલ બનાવવાની જાહેરાત કરી છે। આ અઠવાડિયે 50,000થી વધુ સ્થળાંતર કરનારાઓ સેઉટામાં પ્રવેશ્યા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રીતિ પવાર અને જાસ્મીન લંબોરિયાને સોશિયલ મીડિયા સંદેશમાં અભિનંદન આપતા તેઓને ઉજ્જવળ ભવિષ્ય અને સતત સફળતાની શુભેચ્છા પાઠવી। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પણ અભિનંદન પાઠવ્યા। ગ્લાસ્કોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સર જાસ્મીન લંબોરિયા અને પ્રીતિ પવારે સુવર્ણચંદ્રક જીત્યા। પેરા એથ્લેટ્સમાં શોર્ટપુટમાં સોમન રાણાએ સુવર્ણચંદ્રક અને શુભમ જુએલે રજત ચંદ્રક જીત્યો છે। એથ્લેટિક્સમાં ટ્રિપલ જમ્પર પ્રવીણ ચિત્રાવાલે રજત ચંદ્રક જીત્યો, જ્યારે સેલ્વા પ્રભુએ કાંસ્ય ચંદ્રક જીત્યો। ભારત હાલમાં 27 ચંદ્રકોમાં 8 સુવર્ણ, 15 રજત અને 7 કાંસ્ય ચંદ્રકો સાથે કુલ મેડલ શ્રેણીમાં 6ઠા સ્થાને છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરમાં આજે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદઘાટન કર્યું। કેન્દ્ર સરકારે આજે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,000 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો જારી કર્યો। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 એનાયત કરાયો। હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહીમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું અને ગ્લાસ્કોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સર જાસ્મીન લંબોરિયા અને પ્રીતિ પવારે સુવર્ણચંદ્રક જીત્યા। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: યે

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થયો છે 8:15. રજૂ કરીએ છીએ ઝરોખા અંતર્ગત અમારા હવે પછી તેમજ આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ વારમાં ઝરોખા બાદ આપ સાંભળશો નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપકે લીએનો. 9:30 રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગ્યાનો સમય રહેશે નિત્ય પ્રસારિત થતા કાર્યક્રમ છાયા ગીતનો. અને રાત્રે સભાના સમાપનમાં રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત.

શ્રોતા મિત્રો, હવે આપને જણાવીએ અમારા આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે 2 ઓગસ્ટ 2026 રવિવાર દિવસના શુભારંભે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચનાનો સમય રહેશે 6:05. ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃતધારાનો સમય રહેશે 6:30. 6:35 શ્રી રામચરિત માનસ ગાન રજૂ કરીશું. 6:45 રજૂ કરીશું કાર્યક્રમ સંગીત સરિતા. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો. 7:30 રજૂ કરીશું કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે.

8:15 ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ આપ સાંભળશો. 8:30 થી 9:30 સુધી કાર્યક્રમ ચિત્રલોક આપ માણી શકશો. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 રજૂ કરીશું ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 10:30 ધૂમ મચાવતા મસ્તી ભર્યા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલ સે. 11:30 નો સમય રહેશે જૂના હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમ તરન્નમનો.

બપોરે 12:05 રજૂ કરીશું કાર્યક્રમ યાદો કી મહેફિલ. 1 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સુરીલા સફરનો. 2:35 રજૂ કરીશું કાર્યક્રમ ગુજરાતી ગીતોનો. અને તે પહેલાં 2 વાગ્યે આપ સાંભળી શકશો ત્રિવેણી કાર્યક્રમ. ત્રણ વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ મંચા હે ગીતનો. 3:30 નાટ્ય તરંગ ડ્રામા શ્રેણી આપ સાંભળશો. 4 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ પિટારાનો. 5:00 રજૂ કરીશું કાર્યક્રમ સરગમ. 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. 6-7 દરમિયાન જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ સાંભળી શકશો. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ વિશેષ જયમાલાનો. 8 વાગ્યે રજૂ કરીશું કાર્યક્રમ હવામહલ. 8:15 જરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપ માણી શકશો. રાત્રે 9 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપકે લીએનો. 9:30 રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગ્યાનો સમય રહેશે નિત્ય પ્રસારિત થતા કાર્યક્રમ છાયા ગીતનો. અને રાત્રે 10:30 રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

0: FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમનો પ્રારંભ કરીએ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા

0: પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: ચિત્રલોક કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ શ્રેયા ઘોષાલના સ્વરમાં ફિલ્મ વેદાનું, જેમાં સંગીત છે અમાલ મલિકનું અને શબ્દો છે કુણાલ વર્માના.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ સચેત અને પરંપરા ટંડનના સ્વર અને સંગીતમાં રેડ 2 ફિલ્મનું આ ગીત, જેના શબ્દો લખ્યા છે કૌસર મુનિરે.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
2: ચિત્રલોક કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રે FM 96.7 MHz પરથી. આ કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ હરિહરન અને પ્રતિભા સિંઘના સ્વરમાં ફિલ્મ પ્યાર હૈ તો હૈનું, જેમાં સંગીત આપ્યું છે અનિકે અને શબ્દો છે ધીરજ કુમારના.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: ચિત્રલોક કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ ગજેન્દ્ર વર્માના સ્વર અને સંગીતમાં ટેબલ નંબર 21 ફિલ્મનું આ ગીત, જેમાં શબ્દો લખ્યા છે અસીમ અહેમદ અબ્બાસીએ.

આ ગીત સાથે જ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રે FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થયો છે 9:30 રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમનો પ્રારંભ કરીશું લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલા ફિલ્મ ચાંદીનીના આ ગીત સાથે, જેમાં સંગીત આપ્યું છે શિવ હરિએ અને શબ્દો છે આનંદ બક્ષીના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકર અને અનુપ જલોટાના સ્વરમાં ફિલ્મ એક દૂજે કે લિયેનું આ ગીત, જેમાં સંગીત હતું લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો હતા આનંદ બક્ષીના. ફિલ્મ સંગીતના કાર્યક્રમના શેષ ગીતો આપ સાંભળશો આ નાનકડા વિજ્ઞાપન વિરામ બાદ.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવાર

0: વારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક, જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
2: વિજ્ઞાપન વિરામ બાદ આપ સર્વ શ્રોતાઓનું ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં પુનઃ સ્વાગત છે. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ, શબ્બીર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં ફિલ્મ ગુલામીનું, જેમાં સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને શબ્દો છે ગુલઝારના.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: ફિલ્મ સંગીતના કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં સંતોષ આનંદની આ શબ્દ રચના ફિલ્મ પ્રેમ રોગમાં, જેમાં સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રે FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.

FM 96.7 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે રાત્રિના 11:10:30. અમારી આજની આ સભા અહીં સમાપ્ત થાય છે. આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55 આપ સર્વેને ફરીથી મળીશું. ત્યાં સુધી આપની શનિવારની સાંધ્ય પ્રસારણ સભાના રેડિયો સાથી કંદર્પને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.